એવરેમ ગુણેતે હામા કશવરું થિમમ મેં એમ્બુરી મદીનાએં અથવી જનમ હામા કશવરું એમ મે ઇજ્જતરી મીહા એમ મે દેર નિખમિત મીહા એથનું બેરુ કુલ્લાને થે એહેન નકું નૂને ઇજ્જવની અલ્લાહશ અદિ એકલાંગે રસૂલાશાઈ મુમિનું નશે એહેન કમકુ મુનાફિકુન નક એખમેન નેગે.

એવરેમ બુણેતે હામ આકાશવારું થિમામેન એમ્બુરે મદીનાયન અથુ જનમ હામ આકાશવારું એમ મે ઇઝ્ઝતરે મીહા એમ મે દેર નિખમેત મીહા એ થનું બેરુ ખુલ્લાને થે એહેન નકુન નૂને ઇઝ્ઝવની અલ્લાહશ અદી એકલાંગે રસૂલા આશાઈ મુમિનુન નશે એહેન કમકુ મુનાફિકુન નક એખમેન નેગે